0: ણી યે તો હોઈ ખેતમાં વર્ષા જલ સંચયન કી બાત અબ ઈજ વર્ષા કો પાણી યદિ હમ ઘર કી છત સી ગિરન પર સંચયન કરાત તો ઓકા લેન્ડ રૂફ ટાપ રેન વાટર હાર્વેસ્ટિંગ તકનીક સબસી અચ્છી તકનીક છે જેકા લેન્ડ શાસન ભી અભી બડાવો દઈ રહીજ ન અબ તો શહેર કા સાથ સાથ ગાંવનામાં ભી અધિકતર પક્કા ઘર બની ગયા તો ગરમીમાં પાણી કા સંકટ સી નિપટના કા લેન્ડ છત સી ગિરને વાળા વર્ષા જલ ક રૂફ ટાપ રેન વાટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કા મદદથી હમ સબ સહેજી શકાન ન મહિનો તક એકના પાણી કો ઉપયોગ હમ કરી શકાન. ભાઈ બહેનોની વર્ષા જલ સંચયનમાં કિસાન ભાઈ બહેન ક આર્થિક બોજ જ્યાદા નહીં આવે એકા લેન્ડ શાસન દ્વારા કિસાન ભાઈ ન ક જલ સંરક્ષણ કી વિભિન્ન યોજના યા અભિયાન કા તહત અનુદાન રાશિ ભી દી જાય જસો કે જલ શક્તિ અભિયાન યાની કે કેચ દ રેન કા તહત ગામનામાં જલ સ્ત્રોતના કા જીર્ણોદ્ધાર કા લેડ મદદ દી જઈ રહી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ખેત તાલાબ બનાવણા અરુ ડ્રીપ યા સ્પ્રિંકલર સિસ્ટમ લગાવણા પર લઘુ અરુ સીમાંત કિસાન ભાઈ બહેન ક 80-90% તક કી અનુદાન રાશિ ભી દી જઈ રહી. એકા અલાવા મનરેગા યોજના કા અંતર્ગત ગાંવ કા તાલાબ ગહેરા કરન મેળબંધી કરન અરુ સોકતા ગડ્ડા બનાવણા કા લેણ મજદૂરી અરુ અનુદાન રાશિ દોઈ દી જાય. ભાઈ બહેનોની હમ સભે જાણા કે પાણી કોઈ ફેક્ટરીમાં નહીં બનતો, પાણી કેવલ બાદલ નસી આવજ અરુ બાદલ બી તબ જ બરસગ જબ હમારી ધરતી હરેલ ભરેલ હોય ગ ને હમારા પાસ ઓકા પાણી ક સહેજણો કો સલીકો હોય ગ. તો આવ ઇની બારિશમાં પાણી કી હર એક બૂંદ કો સહેજણો કો સંકલ્પ હમ સભે લેવા અરુ જળ સંકટ ક હરાવણા કી દિશામાં આપણો એક કદમ આગળ વધાવવા. ભાઈ બહેનોની યે તો થી આપણી આજ કી બાત ન અવ ચલાજ કૃષિ સંબંધિત જાણકારી કી ઓર ન સુણાજ ખરીફ ફસલ નામાં ઉત્પાદન તકનીક વિષય પૈ ભેટવાર્તા. ઇના વિષય પર જાણકારી દૈરાજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બુરહાનપુર કા વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક અરુ પ્રમુખ ડાક્ટર સંદીપ કુમારસિંહ ન આપસી વાતચીત કરી જ રાજેશ પાઠકન.
1: કિસાન ભાઈઓ રામ રામ. ખરીફ ફસલો કી ઉત્પાદન તકનીક ઇસ વિષય પર જાણકારી દેને કે લિયે આજ હમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બુરહાનપુર કે વરિષ્ઠ कृषि वैज्ञानिक एवं प्रमुख डॉक्टर संदीप कुमार सिंह जी को आमंत्रित किया है. आपका हमारे कार्यक्रम में स्वागत है. नमस्कार.
2: नमस्कार किसान
1: भाई. किसान भाइयों, आज हम डॉक्टर संदीप कुमार सिंह जी से विस्तार से जानेंगे कि खरीफ फसलों में कौन कौन सी ऐसी फसल है और उनका उत्पादन तकनीक क्या है, थोड़ा विस्तार से बतलाएंगे.
2: किसान भाइयों, हम खरीफ फसल की बात करें तो मध्य प्रदेश में विशेष रूप से सोयाबीन है, मक्का है, कपास है, तुअर है, कहीं कहीं पे तिल की भी फसल है. बहुत से जहाँ पे बारिश ज़्यादा होती है वहाँ पे धान की भी फसल होती है. तो ये हमारी प्रमुख फसलें हैं. यदि हम उसमें देखें तो अपलैंड के तरफ यदि महाराष्ट्र के तरफ जाएं तो खंडवा और बुरहानपुर का ये जो बेल्ट है यहाँ पे केला भी है, मक्का ज़्यादा है, कपास है, सोयाबीन है. तो तकनीकी की बात करेंगे तो किसान भाइयों, सबसे पहले यह जानना जरूरी है कि हर फसल के लिए जो है जुताई की मांग अलग अलग होती है, बुआई का समय भी अलग अलग होता है, हर को कितनी पानी चाहिए, खरपतवार प्रबंधन भी हमको अलग करना पड़ता है, प्रजातियां भी फसल की अलग अलग है, कोई प्रजाति जो है कम दिन की है, कोई ज़्यादा दिन की है. तो इन सब बातों को ध्यान में रख के फिर मिट्टी की किस्म के ऊपर भी निर्भर है, तब हम चयन कर सकते हैं कि किस मिट्टी में या किस वातावरण में किस जलवायु में कौन सी हम फसल लगाएंगे तो हमें अधिकतम उत्पादन मिलेगा.
1: हमारे क्षेत्र में कौन कौन से प्रमुख फसलें खरीफ में मुख्य रूप से उगाई जा रही है और उसके प्रजाति का चुनाव किस प्रकार का?
2: यदि हम इधर की बात करें तो हमारे यहाँ मक्का भी है, ज़्यादातर एरिया है. मक्का में पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर, सरकारी क्षेत्र की भी प्रजातियाँ हैं. PHM2 है उसमें, HQPM1 है, शक्तिमान है. बाकी प्राइवेट सेक्टर में भी तमाम कंपनियाँ हैं, उनके हाइब्रिड हैं और सारे अधिकांशतः सिंगल हाइब्रिड हैं. तो उसमें भी यदि किसान लगा रहा है तो प्रति एकड़ जो है करीबन खरीफ की हम बात करें तो 70-75 क्विंटल उपज मिल जाता है. उसको रबी में हम लगाते हैं तो 150 क्विंटल तक हमारा किसान ले लेता है. इसके बाद हमारी दूसरी जो फसल है कपास है.